નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. આજે તારીખ 21 મે 2026, ગુરુવાર. અધિક જેઠ સુદ પાંચમ, વિક્રમ સંવંત 2082ની સાલ. અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

0: હિન્દીમાં સમાચાર.
1: છ બજને વાલે હૈ, થોડી હી દેર મેં આપ સમાચાર સુનેંગે.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: था।
1: एक नजर किसी ने देखा,
2: नमस्कार। आकाशवाणी समाचार मित्तल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी इटाली सहितना पांच देशोंनी मुलाकात बाद नवी दिल्ली परत फर्या। केन्द्रीय शिक्षण मंत्रीनी स्पर्धात्मक परीक्षाओ संबंधित खोटी माहितीनो फैलावो अटकाववा मेटा गूगल सहितना सोशियल मीडिया प्लेटफॉर्मना प्रतिनिधिओ साथे बैठक। पश्चिम बंगाळना दक्षिण 24 परगणा जिल्लानी फालता विधानसभा बैठक पर आजे फरीथी मतदान शुरू। સાયપ્રસના રાષ્ટ્રપતિ ચાર દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ

0: તબક્કા ઇટાલીની મુલાકાત પૂર્ણ કરી નવી દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ભારત અને ઇટાલીએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી, દરિયાઈ પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા તેમજ ભારતીય નર્સોને ઇટાલીમાં મુસાફરીને સરળ બનાવવા સહિત અનેક ક્ષેત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. સાંભળીએ પ્રધાનમંત્રીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सफल यात्रा भारत के अंतर्राष्ट्रीय संबंधों और सांस्कृतिक सहयोग को मजबूत करने के उनके निरंतर प्रयासों का महत्वपूर्ण हिस्सा रही है. उन्होंने इटली के राष्ट्रपति सर्जियो मातारेला से मुलाकात की, इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के साथ प्रतिनिधि मंडल स्तरीय वार्ता की जिसमें भारत इटली सहयोग को और बढ़ाने पर विशेष ध्यान दिया गया. उन्होंने खाद्य एवं कृषि संगठन का दौरा किया जहाँ भारत की बहुपक्षवाद और वैश्विक खाद्य सुरक्षा के प्रति प्रतिबद्ध को रेखांकित किया गया और उन्हें प्रतिष्ठित संयुक्त राष्ट्र एग्रीकोला मेडल से सम्मानित किया गया. रोम से सुपर्णा भाटिया, आकाशवाणी समाचार के लिए.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો ભારત ઇટાલી ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
2: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
0: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેટા, ગૂગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા અંગે બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ જ સક્રિય થઈ જાય છે, જે નકલી પેપર લીકના દાવાઓ, ક્લિક સામગ્રી અને અપ્રમાણિત માહિતી ફેલાવે છે. આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ચિંતા અને મૂંઝવણ ઉભી થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અમેરિકા આર્થિક અને નાણાકીય ભાગીદારી, ભારત અમેરિકા નાણાકીય ટેકનોલોજી સહયોગ, રોકાણની તકો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી, એમ નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ થયું છે. ફાલ્તા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે 2 અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે, જોકે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે, જેથી તેમનું નામ ઔપચારિક રીતે બેલેટ પેપર પર રહેશે. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા છે. કોંગ્રેસે અબ્દુલ રઝાક મોલ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સીપીઆઈએમએ શંભુનાથ કુર્મીને મેદાને ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલ મડાગાંઠનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગઈકાલે નબન્ના ખાતે બીએસએફ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડુલિટ્સ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગઈકાલે સાંજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.
3: 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરી પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાને રાજસ્થાન અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સાથે જોડતી નવી રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. પશ્ચિમ રેલવેએ નવી રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ શુક્રવારે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન સવારે 11 વાગે ભુજથી શરૂ થઈ રાજસ્થાનના ઝાલોર અને પાલીથી પસાર થઈ પછીના દિવસે લગભગ તે જ સમયે દિલ્હી પહોંચશે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. વર્ષ 1991માં આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી આતંકવાદી કાવતરાનો ભોગ બન્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ચાની જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયને ટેકો આપવો છે. ચાની ઉત્પત્તિ 5000 વર્ષથી વધુ જૂની છે અને તે આજે પણ 1,30,00,000થી વધુ લોકોની જીવિકાનું આ માધ્યમ છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાન પર નજર રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાર.
4: આજના મોટાભાગના અખબારોમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારના સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે, ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે, મેલોનીએ મોદીને હિન્દીમાં કહ્યું, પરિશ્રમ એ જ સફળતાની ચાવી. મેલોની પ્લસ મોદી ઇઝ ઇક્વલ ટુ વેપારની મેલોડી, @20 અબજ યુરો. આ હેડલાઇન છે ગુજરાત સમયની. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ. મોદી મેલોનીના ચોકલેટી વેપાર કરારો, ભારત આવવા આમંત્રણ. આ સાથે જ સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ડીઝલ માટે દોડધામ. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી લંબાવવાનો નિર્ણય.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતી ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: Fantastic fun for family.
5: 101.1 megahertz. Surat FM.
6: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખામાં.

સવારે 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા અને નિર્માતા આદિત્ય ચોપડા પર. ત્યારબાદ 10 આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમારા માટે લઈને આવશે ખ્યાતિ પટેલ.

બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. તો સુરીલા સફરને આપ માણી શકશો બપોરે 1 વાગે અને બપોરે 2 વાગે આપ સાંભળશો ત્રિવેણી.

સાંજે 4 વાગે આપ સાંભળશો કાર્યક્રમ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે અને હેલો ફરમાઈશ આને આપ માણી શકશો સાંજે 4 વાગ્યાને 10 મિનિટે.

સાંજે 7:45 ઇન્દ્રધનુષમાં ઇન્સે મિલ્ય અંતર્ગત આપ સાંભળશો ગીતાર વાદન અનિકેત ગુંડેવાર સાથે જયંત પાત્રેકરની વાતચીત.

રાતે 8 વાગે હવામહલ કાર્યક્રમમાં આપ સાંભળશો પ્રહસન જાન બચી, જેના લેખક વિષ્ણુદત્ત ગોર અને નિર્દેશક જયદેવ શર્મા કમલ, અને રાત્રે 8 વાગ્યાને 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

રાતે 10 વાગે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અને ધલતી જાહેરાત. આ કાર્યક્રમને આપ માણી શકશો રાત્રે 10:30. તો આ હતા આજે દિવસભર પ્રસારિત થનારા મહત્ત્વના કાર્યક્રમો.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની ચાર અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. અટલવાડીમાં આરક્ષેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરૂષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે. આ સાથે જ કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત શેલ્ટર

0: તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ નવી અટલવાડી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રશિયાના અષ્ટ્રાખંડના રાજ્યપાલ ઇગોર બાબુશ્કી સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજીને બંને પ્રદેશો વચ્ચેની ભાગીદારીને વધુ સુદૃઢ કરવા અંગે ચર્ચા વિમર્શ કર્યા. આ બેઠકમાં બંને પ્રદેશો વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમત થયા હતા. આ સાથે જ અષ્ટ્રાખંડ પ્રદેશની યુનિવર્સિટીઓ સાથે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી સાથે કરાર કરવા અંગેની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિરોધમાં પ્રતિભાવો પણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની 4 વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા દ્વારા નાણાકીય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. બિનહરીફ જાહેર થયેલી 4 કમિટીમાં અંદાજ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર સીજે ચાવડા, જાહેર હિસાબ સમિતિમાં પંકજ દેસાઈ, જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા અને પંચાયતી રાજ સમિતિના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે.
1: અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે જાહેર હિસાબ સમિતિ જેની અંદર મને શ્રી પંકજભાઈ દેસાઈ તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ તેની અંદર મને શ્રી રમણલાલ વોરા તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમને નિમણૂક કરવામાં આવે છે.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત પંચમહાલની ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત.
2: ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ અનુસાર યોજાયેલી ચૂંટણીમાં ડોક્ટર આનંદકુમાર ઘડિયાળી કારોબારી ચેરમેન, સંજયકુમાર રાણા શાસકના નેતા અને લાલાભાઈ ભીલ દંડક તરીકે પસંદ થયા છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 44માંથી 28 બેઠકો જીતી બહુમતી મેળવી હતી. વિરોધ પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાવતા પ્રમુખ પદની વરણી બિનહરીફ રહી હતી. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સરકાર દ્વારા સ્વવસ્તી ગણતરી અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગણતરીનો તબક્કો 31 મે સુધી ચાલવાનો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરે વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.
3: તમે જાણતા હશો કે હવે સેન્સસની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને તમે પોતે તમારા મોબાઈલ ફોન થકી સેલ્ફ ઇન્યુમરેશન પણ કરી શકો છો. census.gov.in થકી તમે પોતે જઈને અને તમે પોતાની નોંધણી કરી શકો છો. તો મારી સૌને વિનંતી છે કે આપણે આ જે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યારે, અમે સૌને ભાગીદાર બનીને અને સેન્સસની જે પ્રક્રિયા ચાલી રહી છે આમાં ખૂબ આગળ વધીને આમાં પાર્ટિસિપેટ કરીએ અને પોતે.
0: આ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ઓનલાઈન સ્વગણતરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સાંસદે સત્વરે સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની વિગતો ભરવા પણ અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 19 મેના રોજ સ્વગણતરી અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ એકની લેખિત પરીક્ષા 21 જૂનના રવિવારે યોજાવાની હતી પણ હવે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય માટે અધિકારીઓએ જણાવ્યું કે 21 જૂનના રોજ નીટ પરીક્ષા પણ યોજાવાની હોવાથી પોલીસ વિભાગની લેખિત પરીક્ષા અન્ય તારીખે લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે બસમાં મુસાફરી કરી હતી. પેટ્રોલ ડીઝલની અછત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ બસમાં મુસાફરી કરી સંતરામપુરથી ગાંધીનગર સુધી પહોંચવા બસ સ્ટેન્ડમાં બસ પકડી મુસાફરી કરી હતી.
4: અમારા વડીલો, માતા બહેનો, યુવાનોને મારો પણ સંદેશ છે કે આજે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા જ વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ, તો આપણે પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં 5-6 બધા ભેગા થઈને જાય અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિત મળશે અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કાર્બિન બોશે સૌથી વધુ 32 રન બનાવ્યા. 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 19મી ઓવરમાં જીત મેળવી છે. કોલકાતા તરફથી મનીષ પાંડે સૌથી વધુ 45, જ્યારે રોમેન પોવેલે 40 રન બનાવ્યા. મનીષ પાંડેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 1-2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 26 મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે.
5: 26 મે તક ઇસમેં મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ અગલે 7 દિન તક કોઈ તાપમાન મેં બડા બદલાવ નહીં રહેગા ઓર જો તાપમાન મેં પરિવર્તન હોગા વો 1-2 ડિગ્રી કે અંદર મેં હોગા લેકિન થોડા ફોલિંગ ટ્રેન્ડ રહેગા ગ્રેજ્યુઅલ ફોલ રહેને કા સંભાવના રહેગા લેકિન વો NLC મેં 1-2 ડિગ્રી કા સેન્ટીગ્રેડ કા અંદર હી ઓર જો કુછ એક સ્થાનો મેં જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા ભી સંભાવના રહેગા અગલે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સમિતિની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
6: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
7: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
8: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
7: અરે મનસુખભાઈ હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
8: એ ફોન થી શું થાય?
7: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો.
8: લો થઈ ગયું કામ. અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
9: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.
0: બ્રેક કે બાદ ફિર સે આપ સભી કા બહોત સ્વાગત. ये एनिमे फिल्म का गीत

0: ઠંડકનો મહિનો આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

0: નમસ્કાર સુરત FM.
1: હા જી નમસ્કાર, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો આપ?
0: જી હું મનોજ ઠાકોર વાત કરું છું.
1: હા જી મનોજભાઈ, ક્યાંથી બોલો?
0: જી તાલુકો સુઈગામ, જિલ્લો વાવથરા, ગામ મોરવાડા, બનાસકાંઠા. જી રેડિયોથી તો હું નાનપણથી જ આપું છું, લગભગ 1999 થી.

0: કેટલી વર્ષથી સાંભળું છું જન રેડિયો. અને
1: તમે રેડિયો પર સાંભળ્યું હશે કે આકાશવાણી 90 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
0: જી જી, શુભેચ્છા પાઠવું છું કે હવે અમને ચાલુ હોય અને માહિતી મળે છે અમને બધી આરોગ્ય વિશે, પછી ખેતીને લગતા કાર્યક્રમો આવે છે. મનોરંજન કામ કરતા કરતા અમે રેડિયો સાંભળી શકીએ છીએ.
1: અને મનોજભાઈ, કદાચ રેડિયોનો સૌથી મોટો ફાયદો આ જ છે કે આપણે કામ કરતા કરતા આપણે રેડિયો સાંભળી શકીએ. કે
0: સાંભળી શકીએ છીએ, ત્યારે તો મોબાઈલ એપ પર સાંભળી શકીએ, એટલે ગમે તે કામ કરતા કરતા આપણે સાંભળી શકીએ છીએ.
1: અને હવે એવું નથી કે આપણે ઘરે હોઈએ તો, હવે તો ખેતરે સંભળાય કા એપ પર.
0: જી જી જી, પેલા તો અમે નામ ભણતા એટલે અમારે ખાસ કરીને બાળકો માટેનો કાર્યક્રમ હતો, એમને રવિવારે તો રેડિયો મેસેજ ગોઠવી જતા હતા ખાસ કરીને.
1: અને ત્યારે તો છે ને ગામમાં એટલા રેડિયો પણ નહીં, તો કદાચ કોઈ એકના ઘરે હોય તો બધા એક ઘરે ભેગા થતા, એવું ને?
0: જી જી જી, હા, અમારા ઘરે થતા. મોટું માઠ બનાવેલું હતું અમારે ગામમાં, અત્યારે ખેતર ફાર્મ હાઉસ ઉપર રહીએ છીએ. પેલા ગામમાં રહેતા અમે બધા નાના બાળકો હતા, એ બધા ગોઠવી જતા લગભગ 15-20 જણા, તો રેડિયો ચાલુ કરીને અમે સાંભળતા અને રવિવારની ખાસ રાહ જોતા અમે.
1: અને એમ કેટલી બધી યાદો જોડાયેલી છે ને રેડિયો સાથે આપણી,
0: ઘણી બધી યાદો જોડાયેલી.
1: એમ દિવસો યાદ કરીને મજા આવી જાય ને પણ તમને?
0: મજા આવી જાય છે. હા બેન, રેડિયો નવા નવા કાર્યક્રમો આપતા રહે, માહિતી સાથે મનોરંજન આપતા રહે. અને ચોણ તમામ શ્રોતા મિત્રોને 90 વર્ષ પૂરા થયા છે તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બેન.
1: આભાર તમારી શુભેચ્છાઓ માટે. અને બોલો, ગીત કયું સંભળાવું સુરત FM?
0: ફિલ્મ નામ છે તરીકા અને ગીતના શબ્દો છે આજ પહેલી બાર દિલ કી બાત કી હૈ.
1: હા, અને અમારા રેડિયો પર તો તમે કાયમ જ દિલ્હી વાતો કરો છો એમ ને? ચાલો, બસ આવી જ રીતે દિલ્હી વાતો થતી રહી રેડિયો પર.
0: અને નવડે માંગુ છું બેન.
1: હા જી બોલો.
0: ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, અયનશી,
1: આ બધા માટે આ ગીત સંભળાવી દઉં તમે જે કીધું છે તે. અને સાંભળતા જો સુરત FM.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
4: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
3: અને લાઇટ બિલના
4: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
3: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
5: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: હર ઘર સૂર્યઘર.
7: હેલો,
8: ગુડ મોર્નિંગ.
7: ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો આપ?
8: હું ભુજકચ્છથી, ભુજોડીથી સુમરા હકીમભાઈ વાત કરું બેન.
7: કેમ છો બોલો?
8: બસ મજામાં, તમે કેમ છો બધા?
7: બસ અમે બધા મજામાં છે. ને હમણાં શું ચાલે છે કચ્છમાં?
8: કચ્છમાં હમણાં ગરમી બહુ ચાલે છે બેન.
7: ગરમી તો કચ્છમાં સ્વાભાવિક વધારે જ રહેવાની ને.
8: એટલે ને ગરમી હમણાં વધુ જ છે. અમે ખેતીવાડીમાં કામ કરી રહ્યા, અત્યારે ટ્રાય કરતો તો પણ હમણાં માંડ લાગ્યો.
7: બરાબર, તે શું છે ખેતીવાડીમાં લીધું હમણાં પાકમાં?
8: પાકતા નથી, આંબાનું બગીચો હોય બેન, કેરી ખાવી હોય તો કેસર હવે હાથ પડેલી, તમને ખાવી હોય તો હાલો.
7: ના ના ના, બસ તમે કીધું એટલે કેરી અહીંયા સુધી પહોંચી ગઈ સમજો.
8: હા,
7: તો તમારી ઘરની થાય કે સગાવાળાને બી અપાય એટલી ઉતે?
8: હમણાં તો નથી હોતા, હજી વાર છે, આમ બાકી છે, ત્યાં અમે વેચીએ. હમણાં જે પવનમાં ખરે ને એ બધી વીણી લઈએ.
7: બરાબર, અને એ ઘરમાં વાપરી લેતા હશો હમણાં?
8: હા, એ ઘરમાં વાપરી લે, પછી પાકે એટલે પછી બોક્સ ભરીને વેચાઈ નાખે. બોમ્બે ની છે, દિલ્હી ની, હું આ મૂકી દઈશ.
7: તો તમને ભાવે છે કે નહીં કેરી?
8: અમને તો ભાવે, પણ અમે દેખીને ભાવી જાય, પેટ ભરાય.
7: અને આ ઉનાળામાં બળબળતી ગરમીમાં જો કોઈ આપણા મનને અને આંખને ઠંડક આપે ને તો એ કેરી.
8: બિલકુલ
7: હે ને, કેરીને જોઈએ તો થોડી હાશ થાય.
8: બિલકુલ.
7: તો બોલો, ગીત કયું સાંભળો આજે સુરત એફએમ પર?
8: ગીત તમને, ફિલ્મ નું નામ છે ડોલી સજાગ રખના. ગીત ના શબ્દ, કિસ્સા હમ લિખેંગે દિલ્લી ભી ગરાર ગા.
7: તમે તમારો કિસ્સો લખી લીધો કે બાકી છે હજુ?
8: અમારો લખી લીધો.
7: કેટલા વર્ષો થી આ કિસ્સા લખવાના? ને
8: લખવાની 20 વર્ષ થઈ ગયા. હવે છોકરાનું લખવું પડશે, મારું તો પૂરું થઈ ગયું છે,
7: હવે છોકરાનું લખવું પડશે.
8: એક મોટા છોકરાનું લખાઈ ગયું છે, હજી બીજાનું લખવું બાકી.
7: બસ બસ, તે શોધખોળ શરૂ કરી દો.
8: બિલકુલ.
7: તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો.
8: બેન આવજો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો.
2: હેલો, સુરત એફએમ.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો છો?
2: મેં કેતનભાઈ બોલું છું, ઉધનામાંથી બોલું.
1: બોલો, શું કરો છો હમણાં?
2: મેં બારની જોબ કરું છું.
1: બારની જોબ એટલે?
2: એટલે ઉગ્રાણીની જોબ કરું છું બારની.
1: બધે ફરવું પડે ગાડી પર? ને
2: ફરવું પડે મેડમ, સવારથી સાંજ લગીને ફરવું પડે મેડમ.
1: તે ફરો છો તો પછી આ ગરમીમાં કાળજી લો છો ને?
2: કાચી લઈએ ને મેડમ, પાણીની બોટલ લઈને નીકળીએ, બહાર ની ઠંડુ પી લે, છાસ મળે તો પી લઈએ, પહેરીને જ ફરીએ ને મોડું રૂમાલ માસ્ક પહેરીને જ ફરીએ.
1: આપણે કામ તો કરવું જ પડવાનું, એટલે આપણું કાળજી આપણે રાખવી પડે ને. ક્યાંથી ક્યાં ફરવાનું થાય? આખા સુરત માં? કોઈને ત્યાં જઈએ ઉઘરાણી માટે ધક્કો ખોડાવે તો પછી મગજ બી ગરમ થઈ જાય ક્યારેક.
2: હા તો બહુ આવે ને મેડમ, આજે નહીં આવો, બે દિવસ પછી આવો, એવું બરું બરું બહુ ચાલે. કાન રાખવું પડે શું, આપને તો નોકરી વાળા માણસ છે, આપને કરવું પડે ઇધર, એટલે આપને અત્યારે કરવું જ પડે. નોકરી કરતા હોય તો આ બધું દસ ધક્કા કરવાના, આપણે શું કરવાના.
1: હા જી, કામ તો કામ છે કે
2: કામ તો કામ જ છે કરવું.
1: અને ગુસ્સો કરવાથી કઈ ઉઘરાણી આવી તો નથી જવાની.
2: કામ બગડી ગયા. મને સોંગ સંભળાવજો તુનું કોઈ બી.
1: હા જી, સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જ સુરત એફએમ આવજો.
2: આવજો, બાય બાય.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: હેલો સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
6: ખુશ્બુ માલી.
5: કેમ છો ખુશ્બુ?
6: બસ મજામાં. તમે કેમ છો?
5: બસ મજામાં. અને ક્યાં રહેવાનું ખુશ્બુ તમારું?
6: અમારે ગૌરવપથ રહેવાનું, જરા બેઠા છે કિચન નું કામ ફિનિશ કરીને.
5: એટલે વહેલું કામ પતી જાય છે તમારે, એમ ને?
6: યસ યસ, ફટાફટ પતાવી દઈએ.
5: બરાબર છે. ફટાફટ પતાવીને પછી ખુશ્બુ શું કરે?
6: અમારા એક્ચ્યુઅલમાં બિઝનેસ છે ફ્લાવર્સ નો, એટલે અમે એ કરીએ. પછી થોડો ટાઈમ મારી ડોટર છે તેની સાથે સ્પેન્ડ કરું, જેસિકા સાથે. હમણાં બધા જ્વેલરીઝ બધા પહેરે, બધું જે બનાવવાનું હોય હાર છે બધું બનાવીએ.
5: તમારું નામ પણ એવું જ છે, ખુશ્બુ?
6: હા, એક્ચ્યુઅલ અમારે પપ્પા બી ફ્લાવર ના બિઝનેસ માં છે, તો એ લોકો એ વિચારીને હિસાબે જ રાખ.
5: બરાબર છે. એટલે ફૂલ હોય ત્યાં સુગંધ તો હોવાની જ, ખુશ્બુ રહેવાની.
6: મારી ડોટર સાથે જરાક વાત કરજો, એને કેટલા ટાઈમ થી વાત કરવી હતી.
5: હા હા, આપો.
7: કયા
5: ગીત પર ડાન્સ કરવાનું ગમે?
7: પ્રેમ કી નૈયા.
5: પ્રેમ કી નૈયા હે રામ કે ભરોસે, એ ગીત સાંભળવું છે? ચાલો તો સંભળાવી દઉં જેસિકા ને આ ગીત. સાંભળતા જ સુરત FM. બાય
7: બાય.

0: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો, કોણ બોલો? સુરત એફએમ સ્પીકિંગ,
2: પ્રવીણભાઈ
1: બોલો. પ્રવીણભાઈ, કેમ છો?
2: એકદમ મજામાં.
1: અને શું ચાલે નવા જૂની?
2: નવા જૂની માં છે, હવે ધંધા ચાલુ થઈ ગયા ધીરે ધીરે, જરીના
1: ગતિ પકડી એમ ને, હવે તેજી તરફ.
2: વિશેષ હું છે ને બે જણા સાથે જ કામ કરીએ છીએ.
1: તે પછી તો સારું પડે ને, રોજ હાથે જવાનું, હાથે આવવાનું.
2: હા મેડમ.
1: તે પ્રવીણભાઈ, કોઈ વાર ઘરે ઝઘડો થાય તો પછી જ્યાં કામ કરવા જાવ ત્યાં હો બોલો કે નહીં બોલો એકબીજા હાથે? પાછા ઘરે આવીને ચૂપ. પણ એવા મીઠા ઝઘડા તો થવા જ જોઈએ, નઈ તો મજા આવે ને.
2: આપો
1: આપો.
3: હાલો, મારું નામ હેમા છે.
1: હેમાબેન, આ પ્રવીણભાઈ તો એવું કે કે ઝઘડો થાય ને તો ઘરે નહીં બોલીએ ને કામ પર જઈએ ત્યાં બોલવા માંડીએ. પછી શરૂઆત કોણ કરે વાત કરવાની?
3: પહેલી શરૂઆત એમને જ કરવી પડે.
1: પણ માની જાવ તો ખરા ને છેલ્લા તમે?
3: હા, માનવું તો પડે જ ને. મને 20 વર્ષ થયા.
1: ચાલો સંભળાવી દઉં તમને તમારી પસંદગી નું આ ગીત. સાંભળતા જો સુરત એફએમ. આવજો.
3: હા આવજો. થેન્ક યુ.

0: હેલો.
1: હા જી, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો?
0: કૈલાસભાઈ, ગામ દાભેલ, વેસ્પા અને મરોલી ની વચ્ચે. સવારે થોડો ટાઈમ હોય તો સંભળાઈ જાય છે તમારો, સારું લાગે છે. જરા છે, ટેટુ શોપ છે મારી, રેડિયો સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે, કેમ કે કામ કરતા કરતા રેડિયો સાંભળવા મળે. પુરાની વાતો તમે થોડી શેર કરો.
1: કૈલાશભાઈ, રેડિયો નો સૌથી મોટો પ્લસ પણ ને કે એની પાસે બેસવું નહીં પડે, આપણું કામ થતું જાય અને આપણે સાંભળતા
0: જાય, કામ કરે અને એક બાજુ આપણું મનોરંજન પણ થાય
1: અને પાછું એકલું પણ નહીં લાગે, કોઈ છે સાથે.
0: એકલું એવું લાગે કે બાજુ માં કોઈ છે આપણે.
1: હા જી, હા જી. તો તમે દુકાન માં કસ્ટમર્સ ને પણ રેડિયો સંભળાવો છો, એવું થયું ને એનો મતલબ? એટલે એનો મતલબ એવો, કૈલાશભાઈ ની દુકાન પર જવું હોય તો સુરત FM સાંભળવું પડે એમ ને? ચાલો ઠીક છે, તો બોલો આજે અમે તમને કઉ ગીત સંભળાવીએ સુરત FM પર.
0: મારે મારા પપ્પા માટે એક સોંગ આપવાનું છે, જિલમિલ સિતારો કા આંગન હોગા, રિમઝિમ બરસતા જાવાનો.
1: ચાલો કૈલાશભાઈ, તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત FM.

0: ફ્રેન્ડ્સ, આજના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના અવાજમાં તડીબાર ફિલ્મથી. સમીરના શબ્દોને સાથ મળ્યો હતો નદીમ શ્રવણના સંગીતનો. ત્યાર પછીનું ગીત આપે સાંભળ્યું ડોલી સજા કે રખના ફિલ્મથી. ગાયક કલાકારો અનુરાધા પોનવાલ અને એમજી શ્રીકુમાર. સંગીતકાર એઆર રહેમાન. ગીતકાર મહેબૂબ. ત્યારબાદ આપે સાંભળ્યું ડિસ્કો ડાન્સર ફિલ્મનું ગીત. સુર અને સંગીત બપ્પી લહેરી. શબ્દરચના અંજારની. ત્યારબાદ આપે સાંભળ્યું નીરજ શ્રીધર અને સુઝાન ડી મેલોના અવાજમાં અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મનું ગીત. ઇરશાદ કાબિલના શબ્દો સાથે હતું પ્રીતમનું સંગીત. ત્યારબાદ આપે સાંભળ્યું અનુરાધા પોનવાલ અને ઉદિત નારાયણના અવાજમાં દિલ ફિલ્મનું ગીત. સમીરના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા આનંદ મિલિંદે. ત્યાર પછીનું ગીત હતું જીવન મૃત્યુ ફિલ્મથી. ગાયક કલાકારો લતા મંગેશકર અને મોહમ્મદ રફી. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગીતકાર આનંદ બક્ષી. અને સૌથી છેલ્લું ગીત હતું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં અબ તુમારે હવાલે વતન સાથીઓ ફિલ્મથી. ગીત લખ્યું હતું સમીરે. સંગીત હતું અનુ મલિકનું. તો સાંભળતા રહેજો 101.1 સુરત એફએમ. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: આપ સાંભળી રહ્યા હતા ખ્યાતિ પટેલ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ.
2: હર ઘર કી વાણી આકાશવાણી. હર દિલ કી વાણી આકાશવાણી. ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત એફએમ. મિત્રતા એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે. જ્યાં કોઈ વસ્તુની માંગણી નથી હોતી, કોઈ પણ જાતની શરતો નથી હોતી, જ્યાં ફક્ત દેવાની ભાવના હોય છે અને તેમાં જ આનંદ સમાયેલો હોય છે. અને તમારી અને અમારી આ જ મિત્રતા સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. માહિતી અને મનોરંજનનો આ કાર્યક્રમ જેમાં શરૂ કરીએ સંગીતની સફર આ ગીતની સાથે.

0: કુછ લવ જૈસા આ ફિલ્મના ગીતને આપે માણ્યું મનન શાહના વોઇસમાં, મ્યુઝિક પ્રીતમનું અને લિરિક્સ ઇરશાદ કામિલના.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
0: ફ્રેન્ડ્સ, ટુડે 21 મે, ઇન્ટરનેશનલ ટી ડે. લો, કર લો બાત. ફક્ત સુરતી કે ગુજરાતીઓને જ નહીં, પરંતુ બધા ભારતીયોને અને એનાથી પણ ઉપર વિશ્વની મોટાભાગની વ્યક્તિઓને પોતાનું ઘેલું લગાડનારી ચાહનો આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે. એવું પણ કહેવાય છે કે પાણી પછી આ ચા જ છે જે આખા વિશ્વમાં સૌથી વધારે પીવામાં આવે છે. થોડો સમય મળ્યો નથી કે ચા પીવાનું પીવાવાળા બહાનું શોધી જ કાઢે. અને આમ તો આ ચાનું નામ પડતાં જ આપણને રેગ્યુલર ચા યાદ આવે, પણ ટી ડે છે એટલે મિલ્ક ટી, ગ્રીન ટી, કોલ્ડ ટી, બ્લેક ટી,

એક્સેટ્રા એક્સેટ્રા બધી જ ચાનો સમાવેશ થઈ જાય. આમ તો જેટલી ચાની જાત એથી વધુ ચાની વાત. એ રીતે ચાની બીજી વાત કરતાં પહેલાં સાંભળીએ આ ગીત.

શ્રેયા ઘોષાલના સ્વરમાં આપે માણ્યું સરફીરા ફિલ્મનું આ ગીત. મ્યુઝિક જીવી પ્રકાશનું અને લિરિક્સ મનોજ મુન્તાશીરના.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family. 101.1 MHz.
2: આપણે જે ચાની વાત કરી રહ્યા છે એની ઉત્પત્તિ 5000 વર્ષથી પણ જૂની છે. આપણે જે ટેસ્ટથી અને મોજથી ચા પીએ છીએ, પરંતુ તેની ખેતી કરતા, ખેતરમાં કામ કરતા શ્રમિકોએ ખૂબ જ ઓછા વેતનમાં કામ કરવું પડતું હોય છે. એટલા માટે એમના યોગદાનને પણ આજના દિવસે ચોક્કસ યાદ કરીએ. ચાના ઉત્પાદનથી લઈ અન્ય પ્રોસેસિંગ દ્વારા લાખો લોકો ચાના વ્યવસાય સાથે જોડાયેલા છે. નાના ખેડૂતો અને બીજા અન્ય સહિત 13 મિલિયનથી વધુ લોકોની રોજગારી આ ચા પર નિર્ભર છે. વિકસિત દેશ સહિત નિકાસ કરનારા માટે તેમની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવામાં પણ આ ચા મદદ કરે છે. આપણા માટે ગર્વની વાત એ કે ચાના મુખ્ય ઉત્પાદક દેશોમાં ભારત, ચીન, શ્રીલંકા અને કેન્યાનો સમાવેશ થાય છે.

બાગી ફિલ્મના ગીતને આપે માણ્યું અભિજીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથી કલાકારોના સ્વરમાં, જેમાં સમીરની શબ્દરચનાને સંગીતથી સજાવી હતી આનંદ મિલિંદે.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी 8 जून 2026 ना रोज जयारे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ મારી જીવન સંગીની પછી

0: અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી. કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે. વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી. વર્ષ મને બહુ યાદ નથી આવતું, પણ લગભગ એ શ્રેણી 2.5 થી 3 વર્ષ સુધી ચાલેલી. અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો. એ મારું સદભાગ્ય. જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે. હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો.
1: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: Fantastic fun for family.
2: 101.1 megahertz Surat FM.
3: ફ્રેન્ડ્સ, વેકેશન ટાઈમ ફૂલ ઓન છે. ફરવાનો, રમવાનો, મસ્ત મજા કરવાનો સમય. પણ સાથે આ પણ એ જ સમય છે જે આપણને આપણું કંઈક ગમતું કરી લેવાની તક આપે છે, અને જે આ તકનો ફાયદો ઉઠાવી આ સમયમાં ગમતું કરતાં કરતાં ઘણું શીખી લે છે, એનું લક પણ પછી જોરદાર બને છે. અને પછી તો આ લક ગુડલકમાં કન્વર્ટ થાય છે, એન્ડ ધેન આ ગુડલક એને માટે રોજ નવી તક લઈને આવે છે. આમ આ તક અને લક એક સિક્કાની બે બાજુ જેવા જ છે, તો આ બંનેનો ઉપયોગ કરી પોતાના સિક્કાને ચમકાવવાની વાત આ ગીત બાદ.

જો જીતા વોહી સિકંદર આ ફિલ્મના ગીતને આપે માણ્યું ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરમાં. સંગીતકાર જતીન લલિત અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमानानी सुरीली सफर। सोमवार थी शुक्रवार सांजे 6 कलाके
1: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
2: वीडियो लाइक करवाना पैसा मर शे।
3: सो इजी।
4: फसानो।
5: अजाने लिंक्स पर क्लिक ना करो। आरबीआई कहे छे।
6: जानकार बनो, सतर्क रहो।
7: क्या चालिया पप्पा, आ फाइल लईने?
8: बेटा, एडमिशन माटे कॉलेज मा आवकनो दाखलो अने जातिनो प्रमाणपत्र जमा करवाना छे। कचेरीए जाऊ छु, त्यां लांबी लाइनो हशे, जल्दी जवू पड़शे।
7: पप्पा, हवे लाइन मा नथी उभा रहेवानुं, ऑनलाइन थवानुं छे।
8: शुं वात करे छे?
7: हा पप्पा, डिजिटल गुजरात पोर्टल परथी घरे बैठा अर्जी पण थशे अने दाखलो पण मळी जशे।
9: माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना प्रयत्नोना फळ स्वरूपे हवे आवकनो दाखलो, जातिनुं प्रमाणपत्र અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
10: 101.1 MHz
11: સુરત FM। હા ફ્રેન્ડ્સ, વાત વાંચનની। આપણે જે પણ કાંઈ યોગ્ય વાંચીએ તે માહિતીમાં ઉમેરારૂપ જ પહેલાં તો થાય છે, આગળના તબક્કે તે આપણી સમજણનો અંશ બને છે। એ પણ જ્યારે એ વાંચેલું ફરી એક વખત વાંચવામાં આવે અને તેમાં થોડુંક ઊંડાણ ઉતરવામાં આવે ત્યારે પછી આ માહિતી વધવાથી આપણે તે અન્યને કહી શકીએ છીએ અને સમજણ વધવાથી સામાન્ય વાત આપણે સમજી શકીએ છીએ। એટલે આ બે વાત થઈ। પણ વાંચન આટલે પહોંચીને અટકી નથી જતું, ખરેખર જે કામ બાકી રહી જાય છે એ કામ છે એ સમજનું સ્વભાવમાં રૂપાંતર કરવાનું કામ। હા, સમજણ આપણા સ્વભાવમાં, મનોવલણમાં, વિચારસરણીમાં ફેરફાર કરાવનાર બની રહે તેમાં જ એ વાંચનની પૂર્ણ સાર્થકતા છે। વાંચનના ફળને મેળવવા ત્યાં સુધી પહોંચવું જરૂરી છે। સામાના હૃદય સુધી આપણા વાક્યો નથી પહોંચતા, પણ વલણ પહોંચે છે। અને એટલા માટે તેવું કહેવાય છે ને કે માતા પિતા જે કહે છે એ બાળકો ઓછું કરે છે, પણ માતા પિતા જે કરે છે એને જોઈને બાળકો વધુ શીખે છે। અને આ તો એક ઉધાર લીધેલા પૈસાનું દાન છે અને એક કમાણી કરેલા પૈસાનું દાન છે। આ તફાવત સમજણ અને સ્વભાવમાં જણાય છે। આવું આવું વારંવાર વિચારાય તો આ સ્વભાવની ત્રુટીઓ અને દુર્ગુણો ઉપર આપણો કાબૂ આવી જાય।

જાનેમન ફિલ્મના આ ગીતને આપે માણ્યું સોનુ નિગમ અને સાધના સરગમના વોઇસમાં. મ્યુઝિક હતું અન્નુ મલિકનું અને લિરિક્સ ગુલઝારના.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family. 101.1 megahertz Surat FM.
2: હા ફ્રેન્ડ્સ, આજે ઇન્ટરનેશનલ ટી ડે. કઈક આવી લાઈન કે ચાય કે કપ મેં કેવલ ચાય હી નહીં હોતી, ચાય કે કપ મેં કેવલ ચાય હી નહીં હોતી, ચા હોતી હૈ સાથ બેઠને કી. તો એ જ વાત પર ચલો એક કપ ચાય હો જાય, અપનો કે સંગ અપનો કે સાથ કુછ મહકતી બાતે હો જાય, એક એક ચુસ્કી લેતે લેતે યે સુબહ ઓર શામ ઓર રંગીન હો જાય, ચાય મેં બિસ્કિટ ઓર ખારી કે સાથ થોડી મસ્તી ઓર મજાક હો જાય, દોસ્તી કી હસી મજાક ઓર બહેતરીન ચુટકુલે કે સાથ હો જાય, કભી તુમ હમારી બાત પર ખિલખિલા કર હસો, કભી તુમ હમારી બાત પર ખિલખિલા કર હસો, કભી હમ આપકી બાતો પર દિલ લગા લેંગે, ઓર એક પ્યાલી કે સાથ અપની મુલાકાત કો હમેશા યાદ કર જાય, ચલો એક કપ ચાય હો જાય. અને આ ચાની વાતો તો જેવું પહેલાં કીધું એવું જ કે કદાચ ચાની જેટલી જાત એના કરતાં પણ આ વધારે ચાની વાત. અને હવે આ સુરતી સિઝનના અંતમાં સાંભળીએ કોઈ આપસા ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, મ્યુઝિક હિમેશ રેશમિયાનું અને લિરિક્સ સમીરના.

0: યસ ફ્રેન્ડ્સ, અને આ ગીત સાથે જ સુરતી સિઝદાર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. અને બસ હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM. તમારી અને અમારી આ મિત્રતા બસ આમ જ ચાલ્યા કરે, અને આ ફિલ્મનું જેવું નામ છે કોઈ આપસા, બસ અમારા માટે તમે અને તમારા માટે આ તમારું સુરત FM. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. थोड़ी ही देर में सुनिए समाचार.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
4: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: મંગેશકર ઓર SP બાલસુબ્રમણ્યમ કી આવાઝો મેં આનંદ બક્ષી કે બોલ, સંગીત હૈ લક્ષ્મીકાંત પ્યારેલાલ કા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: का ये गाना शंकर महादेवन, जसपिंदर नरूला, सुनिधि चौहान और साथियों की आवाजों में. राहत इंदौरी की बोल, संगीत है शंकर एहसान लॉय का.

નહીંથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: गोदान फिल्म के इस गाने के साथ ही आज का यादों की महफिल ये कार्यक्रम संपन्न होता है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય નર્સોની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવર હાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
0: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. સોળમી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના અગ્નહેશીમાં સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસરૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. UPSCના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. UPSCને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક

દવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદરેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદરેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદરેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261-22-36-209
2: 0261-22-36-209 પર.
4: હેલો સુરત FM સ્પીકિંગ. 101.1 સુરત
5: FM. રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ગહેરા દાગ ફિલ્મ કા યે ગાના આપને સુના, માલા સિન્હા ઓર રાજેન્દ્ર કુમાર પર ફિલ્મ આયા ગયા હૈ. એક સાથી લિખ રહે હૈ કે મંજુજી ઇતની ગરમી હૈ કે છાશ ઓર મઠ્ઠે કે બિના તો હમારા કામ ચલ હી નહીં રહા હૈ. ઓર ઇસકે અલાવા હમારે એક સાથી લિખ રહે હૈ કે બસ વિવિધ ભારતી કે સુરીલે સફર કી ઠંડક હૈ ઓર આપકા સૂત્ર સંચાલન હૈ જો હમે બહોત ઠંડક દેતા હૈ. એક સાથી યે ભી લિખ રહે હૈ કે ગરમી કી ચિલચિલાતી દોપહર મેં જબ ચિલચિલાતી ધૂપ ઓર લૂ મન કો થકા દેતી હૈ તબ સુરીલા સફર કે સુમધુર ગીત એક મરુદ્યાન કા કામ કરતે હૈ. માનો કો શીતલ બયાર ઠંડી હવા કા ઝોંકા તન મન કો સહેલા રહી હો, ધીમી ઓર મધુર ધુને પુરાની મીઠી યાદો કો તાજા કર રહી હૈ જિસમેં ઉદાસ દોપહર ભી સંગીતમય ઓર ખુશનુમા બન ગઈ હૈ. યે સંગીત ઓર ગીતો કા હી જાદુ હૈ જો બહાર કે મૌસમ કી તપિશ કો ભુલા કર ભીતર એક ખુશનુમા ઓર ભાવુક મૌસમ કા નિર્માણ કર દેતા હૈ. બહોત ધન્યવાદ આપકા ઇતને પ્યાર કે લિયે. ચલિયે હમ અપની ઇબારત કી તરફ ઓર આગે બઢ રહે હૈ. અબ આપકો સુનવા રહે હૈ અનામિકા ફિલ્મ કા ગાના. લતાજી કી આવાઝ હૈ, મજરૂ સુલતાનપુરી કે બોલ હૈ, આર ડી બર્મન કા સંગીત હૈ, સંજીવ કુમાર ઓર જયાજી પર ફિલ્મ આયા ગયા યે ગાના હૈ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળના જેપીસીના સભ્યો મંગળવારથી રાજ્યના પ્રવાસે છે. ગઈકાલે રાજ્ય સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે, જેમાં પ્રતિનિધિમંડળના વડાઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ મંત્રીસ્તરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે બ્રાઝિલ, ચીન, ભારત, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે પ્રતિક્રિયા આપી હતી.
1: આ વર્લ્ડ હાઇપરટેન્શન મંથ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જે 16 જૂન 2026 સુધી ચાલશે. એના અંતર્ગત દમણ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ, અવેરનેસ કેમ્પ પણ લાગશે. તો આજે જે આપણે અહીંયા કેમ્પ રાખ્યું છે એમાં આપણું ટીબી ચેક થાય છે, બીએમઆઈ ચેક છે, ચેસ્ટનું એક્સરે ચેક થાય છે, બ્લડ પ્રેશર છે, બીપી ચેક, એ બધા ચેકઅપ થાય છે અને એ પણ ફક્ત ફ્રીમાં ચેકઅપ થાય છે.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સ્ટીલ બ્રિજ 3 સ્પાન ધરાવતો બ્રિજ છે. 130 મીટર લાંબા આ સ્પાનને જમીનથી આશરે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ફૂલમાંથી બનતું પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહાર અને આરોગ્ય માટે મહત્વનો ભાગ બન્યું છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતું મહુડાનું સૂપ પૌષ્ટિક તેમજ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ અંગે એક સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી હતી.
2: મહુડાનો જે સૂપ છે એ શરીરને તાકાત અને પૌષ્ટિકતા પૂરું પાડે છે અને ઠંડક આપે છે શરીરને. તેથી આદિવાસી લોકો ઉનાળામાં આ સૂપ અઠવાડિયામાં 3-4 વખત પીતા હોય છે. આ મહુડાના સૂપમાં, મહુડાના ફૂલમાં જે છે એ આયર્ન અને કુદરતી સુગર રહેલું હોય છે, જેથી એ શરીરને ઠંડક પૂરી પાડે છે અને પૌષ્ટિક અને ઔષધીય રીતે આ સૂપ માનવામાં આવે છે.
0: બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો. સંતો અને નગરપાલિકા પ્રમુખે

ફળવધેરી કામગીરીની શરૂઆત કરાવી. અંદાજે 20 લાખના ખર્ચે ઘેલો નદીને સ્વચ્છ કરવામાં આવશે. ત્યારબાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મહેસાણાના ખેરવા ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા એરોબિક બ્રેકફિલ્ડ રિએક્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. તેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં વેડફાઈ જતા અને ગંદા પાણીનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરી તેને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટ દ્વારા 5 તબક્કામાં પાણીનું શુદ્ધિકરણ કરાય છે. આ અંગે જિલ્લા ગ્રામ એજન્સીના પ્રભારી નિયામક હર્ષનિધિ શાહે કહ્યું કે આ કામગીરીથી ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે અને બીજા ગામોને પણ પ્રેરણા મળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યાના અહેવાલ છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: મોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: सुरती सिजलर, जहां तमे मानशो डिलीशियस स्वादों ने साथे मेलोडियस गीतों.

0: आशा भोसले और मुकेश की आवाजों में भाभी की चूड़ियां इस फिल्म का ये गाना आपने सुना। नरेंद्र शर्मा का लिखा हुआ गाना, संगीत सुधीर फड़के का।
1: आलस भरी सुबह सरकार श्रीनी व्याजबी भावनी दुकान थी अंत्योदय राशन कार्ड धारको अने अग्रता धरावता कुटुंबों ने मळवापात्र अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: अब आपको सुनवाते हैं घराना फिल्म का गाना. मोहम्मद रफी की आवाज, शकील बदायूनी के बोल, संगीत रवि का. ये है आज के सदाबहार नगमे कार्यक्रम का अंतिम गाना. आप इस गीत को सुनिए और मुझे यानी मंजू द्विवेदी को आज्ञा दीजिए.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી

0: શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: फिर दिल को सुकून देना, शायद इसीलिए कहा जाता है चाय सिर्फ एक पेय पदार्थ नहीं बल्कि एक भावना है. एक और बड़ा अच्छा सा संदेश है जिसपे लिखा गया है, सुनो तुम ना बड़े गजब हो, बिल्कुल चाय की तरह मेरी तलब हो. सांवला है रंग, थोड़ा कड़क मिजाज है, मेरी खुशियों की चाबी बस चाय का प्याला है.
2: क्या बात है भाई?
1: लिखने का अंदाज ही बड़ा प्यारा है इनका.
2: एक और हमारे श्रोता है जो लिखते हैं कि अंतर्राष्ट्रीय चाय दिवस पर बशीर बद्र का, मतलब एक जो शायर है उनका एक बेहतरीन शेर है कि हंस पड़ी शाम की उदास फजा, इस तरह चाय की प्याली हंसी. सच ही तो है कि चाय की एक प्याली से उदास शाम भी हंस पड़ती है. चाय तो प्रेम है लेकिन इन दिनों वजन ज्यादा होने की वजह से चाय पीना हमने छोड़ दिया है. सारा दोष भयंकर पड़ रही गर्मी पर डाल दिया है.
1: तो वही चलिए गर्मी में सुकून देते हैं, राहत देते हैं एक प्यारे से गीत के द्वारा.

0: जैसा कि आप जानते हैं विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती। इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: इसके अलावा हमारे श्रोता ने लिखा है कि गर्मियों में पिंक आई यानी कंजक्टिवाइज का जो है संक्रमण का खतरा बढ़ जाता है और अपनी आंखों को ऐसे में बार बार ना रगड़ें। घर अगर आप लौटते हैं कहीं बाहर से धूप से तो साथ साथ आंखों को भी साफ पानी से जरूर धोया करें।
3: बिल्कुल, और धूल प्रदूषण से बचें। और साथ ही हमारे एक श्रोता है जो लिखते हैं कि गर्मियों में आंखों की देखभाल करना बहुत जरूरी होता है। तेज धूप और गर्म हवा और धूल से आंखों में जलन या खुश्की हो सकती है, तो आप धूप का चश्मा जरूर पहनिए।
2: बिल्कुल, और हम सुन ले गाना और है ये कार्यक्रम का आखिरी गीत।

0: की
1: सखी सहेली कार्यक्रम की प्रस्तुत करता है अनुश्री पाठक।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: હમણાં જ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે સાંભળી રહ્યા હતા. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz. હવે પછીનો કાર્યક્રમ હેલો ફરમાઈશ, બસ થોડી જ વારમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

દરેક ગીત જે એક સુંદર વાર્તા રજૂ કરતું હતું. તો કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ 1968ની સુંદર ફિલ્મ દો કલ્યાથી. મિત્રો, ક્યારેક કેટલીક ફિલ્મોના ગીતો માત્ર મનોરંજન નથી આપતા પરંતુ જીવનનો એક સુંદર સંદેશ પણ આપી જાય છે. એવું જ એક નિર્દોષતા અને સચ્ચાઈથી ભરેલું આ ગીત હવે આપણે સાંભળવા જઈ રહ્યા છે. ગીતને પોતાના મધુર અને મમતા ભરેલા સ્વરે અમર બનાવ્યું છે લતા મંગેશકરે, સંગીતબદ્ધ કર્યું છે રવિએ તથા હૃદયસ્પર્શી શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ. આ લાગણીસભર ગીતનું મિત્રો પિક્ચરાઇઝેશન પણ ખૂબ જ સુંદર છે. સ્કૂલના માહોલમાં બાળકોની નિર્દોષ સ્મિત વચ્ચે રમતા કૂદતા નાનકડા ચહેરાઓ પર કેમેરો સુંદર રીતે ફરી રહ્યો છે. જાણે બાળપણ પોતે જ સંગીત બની ગયું હોય એવું લાગશે. અને વિડીયોગ્રાફીમાં બાળકોની સ્વાભાવિક અભિવ્યક્તિઓ, તેમની મસ્તી, મિત્રતા અને નિખાલસ હાસ્ય ખૂબ જ સરળ રીતે રજૂ કરવામાં આવ્યું છે. કોઈ ભવ્ય સેટ નથી, કોઈ ચમકધમક નથી, બાળકોની દુનિયામાં માત્ર પ્રેમ અને સચ્ચાઈ જ હોય છે. તો સાંભળીએ દો કલ્યા ફિલ્મનું આ ગીત.

મિત્રો, બાળપણ એટલે માત્ર શાળા અને પુસ્તકો જ નહીં, પણ ધમાલ, મસ્તી, રમકડા, ફરવા જવાની મજા અને મિત્રો સાથેની નિર્દોષ સફર પણ. બસ, તો હવે આવી રહ્યું છે એક ઝૂમતું નાચતું ગીત, જે સાંભળતા જ બાળકોના ટોળા પિકનિકનો આનંદ અને રજાઓની મસ્તી આંખ સામે જીવંત થઈ જાય. ફરી 1968 સાલમાં જ રજૂ થયેલ સુપરહિટ ફિલ્મ બ્રહ્મચારીનું આ ગીત માણી લઈએ મોહમ્મદ રફીના સ્વરમાં. સાથી મિત્રોએ પણ આ મસ્તીભર્યા ગીતને સ્વર આપ્યો છે. શંકર જયકિશનનું સંગીત છે તથા સુંદર રમૂજી શબ્દો લખ્યા છે શૈલેન્દ્રએ.

0: ફ્રેન્ડ્સ, સમય થયો છે ગુજરા હુઆ જમાનાની સુરીલી સફરમાં એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરા હુઆ જમાનાને બસ થોડી જ ક્ષણોમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
5: They say the view from the top changes everything, but for a few the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afghat.edcin.co.in and take the first step toward the blue.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19-123 પર સંપર્ક કરો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આવતીકાલે 22 મે 2026 ના રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો.

વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપ સૌ શ્રોતા મિત્રોનું ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં ફરી સ્વાગત છે. મિત્રો, આજના ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો બાળ ગીતોને. ફ્રેન્ડ્સ, બાળપણની દુનિયામાં દાદી એટલે પ્રેમ, લાડ, વાર્તાઓ અને મીઠી મસ્તીનું બીજું નામ. ક્યારેક દાદી ગુસ્સે થાય તો ક્યારેક બાળકો તેમને મનાવવા માટે નાનકડી નાટકીયતા પણ કરે, અને બસ આવા જ કંઈક નિર્દોષ સંબંધને ખૂબ જ રમૂજી અંદાજમાં રજૂ કરે છે હવે પછીનું આવતું આ સુંદર ગીત. 1961 સાલમાં પ્રદર્શિત અને SS વાસન દ્વારા નિર્દેશિત ફિલ્મ ઘરાનામાંથી આ મસ્તીભર્યા ગીતને આપણે માણવા જઈ રહ્યા છીએ, જેને સ્વર આપ્યો છે આશા ભોસલે અને કમલ બારોટે. રવિ દ્વારા ફરી સંગીતબદ્ધ થયેલ આ ગીત છે, શબ્દરચના લખી છે શકીલ બદાયુનીએ.

મિત્રો, હમણાં જ આપે જે ગીત સાંભળ્યું એ સાંભળતા જ ઉનાળાની રજાઓમાં દાદીના ઘરે ગયેલા દિવસો યાદ આવી જાય. દાદી પાસે વાર્તા સાંભળવી, તેમના હાથની વાનગીઓ ખાવી, વળી દાદીનો એ પ્રેમાળ ગુસ્સો અને એમની પૌત્ર પૌત્રી માટેની લાગણી તો ભૂલી જ ન શકીએ, ખરું ને? ચાલો ફરી સરસ મજાનું ગીત સંભળાવી દઉં તમને અને યાદ કરાવી દઉં કે જ્યારે બાળકો પાસે મોબાઈલ નહીં પરંતુ આંગણામાં ભેગા થઈને રમવાની રમતો હતી, ઉખાણા પૂછતા, તાળી પાડી ગીતો ગાતા અને હસતા રમતા આખો દિવસ પસાર કરી દેતા. જી હા, આવા કંઈક દિવસો તમને યાદ આવે છે ખરા? મિત્રો, બાળપણ એટલે જ રમતો, ઉખાણા અને નિર્દોષ મસ્તીનો રંગીન મેળો. બસ આવી જ મીઠી મધુરી યાદોમાં પાછું લઈ જતું આ અવિસ્મરણીય ગીત સાંભળીએ શ્રી 420 ફિલ્મથી. ગીતને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર, મુકેશ અને સાથી મિત્રોએ. શંકર જયકિશનનું સંગીત છે તથા ગીતની શબ્દરચના લખી છે હસરત જયપુરીએ.

0: Uygun.
1: મિત્રો, હમણાં જે શ્રી 420 ફિલ્મનું ગીત સાંભળ્યું એનું પિક્ચરાઇઝેશન જોશો તો મિત્રો, ઉખાણા અને પ્રશ્નોત્તરીની મજા તો એટલી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે કે દર્શક પણ અનાયાસે બાળક બની જશે. આ માત્ર ગીત નહોતું, પરંતુ એ સમયની નિર્દોષ સંસ્કૃતિ હતી જ્યાં આનંદ ખૂબ નાની નાની વાતોમાં વસતો હતો. ફરી સમય થયો છે ગુજરાહુવા જમાનાની સુરીલી સફરમાં એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરાહુવા જમાનાની સુરીલી સફરને બસ થોડી જ ક્ષણોમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી

0: છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિએ કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
3: સુબહ જરાઓ શામ જરાઓ
4: દેવ દર્શન થુ.
2: Fantastic fun for family.
5: 101.1 MHz Surat FM.
6: વન્સ અગેન વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપ સાંભળી રહ્યા છો ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં બાળ ગીતોને. હવે જે ગીત સાંભળવા જઈ રહ્યા છે એ ગીત બાળકોને આત્મવિશ્વાસ અને મહેનતનો સુંદર સંદેશ આપે છે. બાળકોને હિંમત, સચ્ચાઈ અને મહેનતનું મહત્ત્વ ગીતો દ્વારા જ શીખવવામાં આવતું. નાના બાળકોના હાથ ભલે નાના હોય પણ તેમની મુઠ્ઠીમાં આખું ભવિષ્ય છુપાયેલું હોય છે. બસ તો જીવનના સુંદર સંદેશને ઉજાગર કરતું આ ગીત સાંભળીએ 1954 સાલમાં રજૂ થયેલ ફિલ્મ બૂટ પોલીસથી. મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથી મિત્રોના અવાજમાં સજેલું આ ગીત છે. શંકર જયકિશનનું સંગીત તથા શૈલેન્દ્ર દ્વારા શબ્દરચિત આ ગીત.

12 ફેબ્રુઆરી 1954ના રોજ રજૂ થયેલ અને પ્રકાશ અરોરા દ્વારા નિર્દેશિત બૂટ પોલીસ ફિલ્મના આ ગીત સાથે જ આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય.

મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

0: आप सुन रहे हैं विविध भारती।
1: विविध भारती, हर पल साथ, हर पल खास।
0: बेचारा
2: भारत की आवाज, भारत का दिल, भारत का साथ।
1: सुबह की ताजगी से लेकर रात की खामोशी तक।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: 2027 કે જો ચુનાવ હોગા, ચુનાવ હોને કે બાદ મેં અગર કોઈ કાનૂન હોગા વો આગે વાલે ચુનાવ પે લાગુ હોગા. 27 કા જો ચુનાવ હોગા 5 સાલ કે લિયે હોગા ઓર 5 સાલ વો સરકાર ચલેગી. और 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे. तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ.
0: લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી કંપનીની વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત થઈ. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારના સહકારથી તૈયાર

0: થયેલી સંસ્થાનો હેતુ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. અહીંથી બે પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ. વડનગર ખાતે 45-90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18,000-20,000 રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે. ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
1: सभी देशों ने इस पे सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसिलिएशन पे हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में है वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम ADR को प्रमोट करेंगे.
0: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2,500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેડિયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી 5,00,000 રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો. એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાનશેડિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્ય પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7-21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. આ અંગે રાજ્ય પોલીસ વડા DGP ડોક્ટર KLN રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે.
2: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે. ઓપરેશન
0: વાવ થરાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ 2,00,000 રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી. થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2,00,000 રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો. આ સાથે જ પોલીસે 7,00,000 રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું.
3: इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक, 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए 1-2 स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा. मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, बलसाड़, दमन, दादरा नगर हवेली, दांग के लिए दिया गया है. अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन.
0: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ RMI નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

0: હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેસ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય.
1: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ આઈટીટીએફ વર્લ્ડ પેરા એલિટ તાઇપે 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપે શહેરમાં 17-21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંઘેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતા તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઈલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા, અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂપો અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર sci.gseb.org અથવા gseb.org વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઈલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને ભાંભુડી આયુષ્માન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2,500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હમણાં જ આપે આજે સાંજે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. આવો હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમ.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: ખાસ ભૂલે વિસરી ગીત
3: તુમ્હારી યાદ સતાતી
2: હૈ. હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
4: વિવિધ ભારતી સે સ્વાગત. આપ સુન રહે હૈ પ્રોગ્રામ આપકે લિયે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ. અત્યારે રાત્રિના બરાબર 11:10 થઈ છે. અમારી આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે આજ મીટર્સ પર 5:55 ફરી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસને આપો અનુમતિ. શુભરાત્રી. જય હિન્દ.